નમસ્કાર, સુપ્રભાત. 96.7 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે મંગળવાર, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, જેઠ સુદ 9 અને આજે છે તારીખ 23 જૂન 2026. મિત્રો, અત્યારે સવારના 5:58 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

રજૂ કરીએ છીએ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ નરસિંહ મહેતાની આ રચનાને. સ્વર છે કરસન સાગથિયાનું.

મિત્રો, હમણાં જ આપે નારાયણ સ્વામીના સ્વરમાં મોરાર સાહેબની રચનાને સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કબીર સાહેબની રચનાને. ગાયક કલાકાર છે સુભદ્રા દેસાઈ.

મિત્રો, હમણાં જ આપણે ભાટી હરજીની રચનાને સાંભળી. સ્વર હતો ચીમનલાલ દંતાણીનો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ રાસબિહારી દેસાઈના સ્વરમાં નાનાલાલની આ રચનાને.

0: 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે સંબંધ. વક્તા બુદ્ધિધન ત્રિવેદી.
1: નમસ્તે વાલા મિત્રો, સુપ્રભાતમ. સંબંધ, કોઈકે કહ્યું છે કે શેરી મિત્રો સો મળે, તાલી મિત્રો અનેક, સુખ દુઃખમાં સાથ આપે એવા તો લાખોમાં એક. આવા પણ સંબંધો હોય છે જે સમાજમાં અવારનવાર અનુભવાય છે, જોવાય છે અને આચરાય છે અને ચિંતનમાં પણ આવે છે. હં, સંબંધને રિલેશન પણ કહે છે. આ સંબંધ ઘણીવાર નશો બની જાય છે. હં, અને એ નશો એવો તો જામી જાય છે કે ક્યારેક એ સજા પણ બની રહે છે. આમ નશો સજા બને ત્યાં સુધીના સંબંધો શા કામના? સંબંધો તો દિલથી નભે અને મનથી આચરાય અને તેના અંગેનું સાતત્ય જળવાય, એ જ સંબંધ. વાટકી વ્યવહાર કે બોલવા ચાલવાનો વ્યવહાર એ કેટલો સમય ટકે? જો વાટકી ભરીને આપેલી દાળની બદલીમાં કાનાથી ઉતરતી એટલે થોડીક ઓછી દાળ પાડોશી આપી જાય અને એ લેતો મન મચકોડાય, આવા સંબંધ શા કામના? સંબંધ એટલે તો સતત જીવનભરનો સંકલ્પ, સંગાથ જ કહો ને, જેમાં પરસ્પર વિશ્વાસનું, પ્રેમનું અને સહકારનું સતત બંધન રહે. એ ઉપરાંત જે સંબંધની ઊંચાઈ અને પવિત્રતા સદાય ધીરજ ભરી, ધજા જેવી ઊંચાઈવાળી અને ધરપતના ધબકા જેવી હોય, ટૂંકમાં એમ કહી શકાય કે બે અથવા તેથી વધારે વ્યક્તિઓનું મજબૂત, ઊંડું, ગાઢ અને નિકટતાભર્યું જોડાણ જે જીવન સુધી સચવાઈ રહે તે જ સાચો સંબંધ. સંબંધોમાં કરિશ્મા તો જુઓ, કાચ પણ કોઈનું થઈ જાય છે. જો તમારે માટે બીજાની આંખમાં આંસુ આવે અને બીજાના દુઃખ માટે તમારી આંખમાં આંસુ આવે તો એ સંબંધોનું હૃદય સાથે જોડાણ છે, નક્કી સમજવું. સંબંધ એટલે લોકોનું ટોળું નહીં, પરંતુ એમના હૃદયનું એકત્વ અને સંચાઈ, સચ્ચાઈ ભર્યું પ્રેમ જે છૂટા પડવા માટે કદી પણ મનને મનાવે નહીં. સંબંધને કોઈકે એવા રસ્તા ઉપર લઈ જઈને મૂક્યું છે કે જેના પર કોઈનો હક કે શક કદી ન હોય. સંબંધના સ્વરૂપમાં લગ્નથી મૃત્યુ સુધી, અભ્યાસના 4 વર્ષ કે શેરીની રમતો, એમ કે ધંધામાં કે લે વેચનો સંબંધ જોવા મળે. આ સંબંધો સામાજિક પણ હોય. સંબંધની માવજત અનિવાર્ય છે અને આ માવજતમાં ખામી

0: આવે તો એમ કહેવાય છે કે શ્વાસ તૂટવાથી માણસ એકવાર મરે છે, પરંતુ સંબંધ તૂટવાથી માણસ ઘડી ઘડી મરે છે. ભૌતિક વસ્તુઓનો સંબંધ અને રૂપાળી ચીજ વસ્તુઓનો સંબંધ એ લપસણો છે. મહેલોની એકલતામાં ઘણાને મેં રોતા જોયા છે. સંબંધની ભૂખ લાગવી જોઈએ, એ માટેની લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ. અને નફરત કરો કે પ્રેમ, અમારાથી સંબંધ અને અનુબંધ જરૂર રાખજો. હા, નમસ્તે
1: મિત્રો. અમૃતધારામાં હમણાં જ આપ સંબંધ વિષય ઉપર બુદ્ધિદાન ત્રિવેદીનો ટૂંકો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5,200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી સાથે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1થી વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની BN હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 બુલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધિ અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવા યજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. ત્રિદિવસીય ચાલનારા આ 24મા શાળા પ્રવેશોત્સવમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે. અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક અને 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં મહાનુભાવોના હસ્તે કુલ 65,458 બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. પાટણ જિલ્લામાં 958 શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ખાતે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે. ખેડા જિલ્લાના કઢલાલ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026ની ઉજવણી થઈ રહી છે. નવતર પહેલ રૂપે આંગણવાડીના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી. સુરતમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર સુરત જિલ્લામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આજે બારડોલી તાલુકામાં રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની 3 શાળામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. 1,553 શાળાઓના 32,000થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવાશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2,228 અને તાલુકા સ્વાગતમાં 2,854 સહિત સમગ્ર 5,200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગોચર જમીન પર થયેલા દબાણ, જમીન રીસર્વેમાં વિસંગતતા અંગે રજૂઆત મળી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર યોગ્ય સત્તાધિકારી છે અને તેમણે આગેવાની લઈ લોકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક નિર્ણય કરવો જોઈએ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ટાસ્ક ફોર્સે સુભાષનગર સુપર ગેસથી ઝાવર સુધી અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડો સાથે અલગ અલગ હીટ ટીમો બનાવી અસાલ્ટ ડોગને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયા

0: અંગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અટકાવવી, નિર્જન વિસ્તારમાં શંકાસ્પદ ચીજોની ચકાસણી જેવા મુદ્દા પર ખાસ ધ્યાન અપાયું હતું. સાથે જ સ્થાનિક માછીમારો અને સાગરખેડુઓને દરિયાઈ સુરક્ષા માટે જાગૃતિ આપવામાં આવી હતી. મરીન ટાસ્કફોર્સ દ્વારા દૂરબીનના સહારે સમુદ્રમાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા હિલચાલ પર નજર રાખવામાં આવી અને આ વિસ્તારના અવાવરુ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આશા વ્યક્ત કરી હતી. આ કરારને કારણે જિલ્લાના ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે. રાજ્યમંત્રીએ વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું ગણાવ્યું હતું.
1: કુદરતી સંસ્કૃતિ, કૃષિ આધારિત આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને લઈ છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનો પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો પકડી રહ્યા છે.
0: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રાજ્ય જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડમાં બેની ધરપકડ કરી છે. 23 કરોડથી વધુની ખોટી વેરા શાખાની ચોરી આચરવાના કેસમાં શહેરની એક ભંગારની પેઢીના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બ્રાસના ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદો અને માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો તપાસમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 બાળકોને ઉગારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સમિતિના માર્ગદર્શન મુજબ કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા અને દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
2: 28 जून तक सौराष्ट्र कच्छ में कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है. गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो जिले है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन तक. अधिकतम तापमान है इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. आइसोलेटेड इक्का दुक्का स्थान में रेन थंडरस्टॉर्म का भी पॉसिबिलिटी रहेगा. सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है 40.7 डिग्री सेंटीग्रेड अहमदाबाद में. अभी पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. मानसून का जो आज स्थिति है मध्य अरब सागर का कुछ हिस्सों में आगे बढ़े हुए है.
0: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે મળસ્કે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરમાં 47, સુરતના ઉમરપાડામાં 45 અને નર્મદાના સાગબારામાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1થી હરાવી સતત 3જો વિજય મેળવ્યો છે. મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25થી હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર લડત આપી હતી. ભારતે 3 સેટ 25-14, 25-22 અને 25-22થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે 3 મેચમાં 9 પોઈન્ટ મેળવી પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ભારત હાલ 9 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન 6

0: પોઈન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે ચાઇનીઝ તાઇપે 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 1 પોઈન્ટ સાથે પાંચમા અને ન્યૂઝીલેન્ડ 0 પોઈન્ટ સાથે છેલ્લે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1થી વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો, હવે સાંભળે ભૂલે બિસરે ગીત, આ કાર્યક્રમનો શેષ ભાગ.
2: दो जमा दिलों का गम दूरियां समझती हैं और इस गजल के साथ साथ मेरी गजल शुरू. रेडियो स्टेशन का भी दखल है मेरे अंदर शायर पैदा होने में.
3: वो है शायर और गीतकार शकील आजमी.
4: एक टुकड़ा धूप का.
3: इस मंगलवार सेल्यूलॉइड के सितारे हैं मशहूर शायर और गीतकार शकील आजमी.
2: मुश्किल हालात पैदा कर दिए थे अनुभव सिन्हा साहब ने. हम स्टूडियो में रात में काम कर रहे हैं और मैं समझ नहीं पा रहा हूँ कि मुझे क्या लिखना है. मुल्क के सभी गाने थे मुश्किल, क्योंकि वो फिल्म ही ऐसी थी और सिचुएशन ही सब ऐसी थी.
3: 23 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટના બાદ 6 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. દોહામાં ભારતીય દૂતાવાસે આજે જાહેરાત કરી હતી કે કતારના અધિકારીઓએ રવિવારે રાત્રે લાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દોહા સ્થિત ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી શંકરે કહ્યું કે તેઓ દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત રવિવારે રાત્રે કતારના સૌથી મોટા ગેસ સુવિધામાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે શહેરના મુખ્ય લિક્વિડફાઈડ નેચરલ ગેસ LNG પ્રોસેસિંગ સાઇટને રાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત બન્યો હતો. કતારના ઊર્જામંત્રી શાદ શેરીદા અલ કાબીએ જણાવ્યું કે વિસ્ફોટથી દેશના નિકાસ પર કોઈ અસર થશે નહીં. રાસ લાફાન બંદર વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને તેમાં વિશ્વની સૌથી મોટી LNG નિકાસ સુવિધા ઉપલબ્ધ છે. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસે ગઈકાલે રાત્રે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી 4ની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ લખનૌ વિકાસ સત્તા મંડળ, અગ્નિશમન વિભાગ અને વીજળી વિભાગના 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે નિર્દેશ પર લખનૌ વિકાસ પ્રાધિકરણ, અગ્નિશમન વિભાગ ઓર વિદ્યુત વિભાગ કે 4 અધિકારીઓ કો ભી નિલંબિત કર દિયા ગયા હૈ. અલીગંજ પોલીસ ને BNS ઓર ઉત્તર પ્રદેશ અગ્નિશમન સેવા અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહેત 6 નામજદ આરોપીઓ ઓર અન્ય જિમ્મેદાર વ્યક્તિઓ કે ખિલાફ FIR દર્જ કી હૈ. રાજ્ય સરકાર ને આગ કી ઘટના કી ઉચ્ચ સ્તરીય જાંચ કે આદેશ દે દિયે હૈ. ઘટના કી જાંચ કે લિયે એક વિશેષ જાંચ દલ SIT કા ગઠન કિયા ગયા હૈ. કલ દોપહર લગી ભીષણ આગ મે કમ સે કમ 15 લોગો કી મોત હો ગઈ થી, જિનમે ઝ્યાદા 16 से 25 साल की उम्र के छात्र थे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: भारतीय मालवाहक 4 जहाज गत अठवाडिये होर्मुझ स्ट्रेट ने सफलतापूर्वक पार करी चुक्या छे, जेमा यूरिया, डी एमोनिया, फॉस्फेट और सल्फर ना वहन करता 4 मालवाहक जहाजों नो समावेश थाय छे. आ जहाजों हाल में आंध्र प्रदेश ना कृष्णपट्टनम અને કાકીનાડા બંદરો, ઓડિશામાં પારાદીપ બંદર અને ગુજરાતમાં મુંદ્રા બંદર સહિત સમગ્ર દેશમાં તેમના નિર્ધારિત ગંતવ્ય બંદરો તરફ આગળ વધી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ તાજી આયાત દેશના હાલના ખાતરના બફરને પૂરક બનાવવા અને ચાલુ કૃષિ જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે તરત જ માર્કેટમાં મૂકશે. તેમણે માહિતી આપી હતી કે દેશના સંગ્રહ કરેલા ખાતર સ્ટોકની સ્થિતિ 196 લાખ ટન છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 168 લાખ ટન હતી. ખાતરનું કુલ વેચાણ 153.4 લાખ ટન પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 140.02 લાખ ટનના વેચાણની સરખામણીમાં 13.2 લાખ ટનની વૃદ્ધિ થઈ છે. ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરારના ભાગરૂપે અમેરિકન ટ્રેઝરીએ ઈરાની તેલ પરના પ્રતિબંધોને 60 દિવસ માટે માફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ ઈરાન તેના તેલના ઉત્પાદનો અન્ય દેશ સાથે વેચાણ કરી શકશે. સાંભળીએ એક અહેવાલ.
2: હોર્મુઝ જલડમરુ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત આવાજાહી સુનિશ્ચિત કરને ઓર કિસી ભી તરહ કી ગલત

0: है। इसके अंतर्गत ईरानी कच्चे तेल के उत्पादन, आपूर्ति और बिक्री की अनुमति दी गई है। यह छूट 21 अगस्त तक प्रभावी रहेगी। मैं विशेष शुक्ला।
1: राष्ट्रपति द्रौपदी मुर्मू आज सांजे राष्ट्रपति भवन में बीजा नागरिक सम्मान समारोह दरमियान पद्म पुरस्कारों 2026 एनायत करशे। राष्ट्रपति 65 पद्म पुरस्कारों एनायत करशे, जेमां 2 पद्म विभूषण, 7 पद्म भूषण और 56 पद्मश्रीनो समावेश थाय छे। टेनिस दिग्गज विजय अमृतराज, अभिनेता मामूटी, प्लेबेक सिंगर अलका याज्ञिक और क्रिकेटर रोहित शर्मा सहित 65 अग्रणी हस्तीओ राष्ट्रपतिना हस्ते प्रतिष्ठित पद्म पुरस्कारों प्राप्त करशे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રના પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે। નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે। તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે। આ પોર્ટલનું લોન્ચિંગ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીમાં સરળતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। આ પોર્ટલ ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિસ્સેદારોના હિતમાં હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે, એકંદરની કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે। ભારત મોરક્કો સંયુક્ત કાર્યકારી જૂથની આતંકવાદ વિરોધી બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી। આ બેઠકની સહઅધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર વિનોદ બહાદે અને મોરક્કોના રાષ્ટ્રીય ન્યાયિક પોલીસના વડા હિચામ બાલીએ કરી હતી। આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ સહિત તેની સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓની પણ સ્પષ્ટપણે નિંદા કરી હતી। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ગઈકાલે નવી દિલ્હીમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની બાજુમાં આ વાતચીત થઈ હતી। બેઠકમાં શ્રી ડોભાલે ભાર મૂક્યો હતો કે સ્થિર, અનુમાનિત અને રચનાત્મક દ્વિપક્ષી સંબંધો બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ વિશ્વાસ બનાવશે। ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગની પ્રારંભિક મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે। 2024માં ચીનના એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની તેમની ટક્કર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે, જ્યાં ભારત 2-1 વિજય સાથે વિજય બન્યું હતું। છેલ્લા 10 વર્ષમાં ભારત 17 મેચોમાં અપરાજિત રહ્યું છે, જેમાં 15 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે। બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને તન્વી શર્મા આજથી કેલિફોર્નિયામાં શરૂ થઈ રહેલી US ઓપન સુપર ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે। ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે। પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1 હરાવી સતત 3જો વિજય મેળવ્યો હતો। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા।
2: આજે તમામ અખબારોમાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે। સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે લખનૌ કોચિંગ સેન્ટરમાં આગ, 15 બુઝાયા, મોટાભાગના વિદ્યાર્થીઓ। જ્યારે નવ ગુજરાત સમય અને ફુલછાપ લખે છે કે લખનૌમાં કોચિંગ ક્લાસ બન્યો લાક્ષાગૃહ, 15 જીવતા ભૂંજાયા। અન્ય સમાચારોમાં ઈરાન રોજ 20 લાખ બેરલ ક્રૂડ વેચશે, હોર્મુઝ ખોલશે, નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે RBI, કતારના ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભારતીય સહિત 13ના મોત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી। લખનૌમાં બનેલી ભયાનક આગ ઘટના બાદ 6 વ્યક્તિ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ। ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું। અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે। અને ભારતીય પુરુષ હોકી ટીમ

0: માં આજે એફઆઈએચ પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, હવે સાંભળશો ઝરોખા અંતર્ગત આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આઠ વાગીને 15 મિનિટે સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 8:30 રજૂ કરીશું ચિત્રલોક. 9:30 સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર. ત્યારબાદ 10:02 ફોન ઇન કાર્યક્રમ રજૂ કરીશું હેલો હેલો. થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે સાંભળશો 11:02. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

બપોરના 2 વાગે સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ. 2:35 રજૂ કરીશું ગુજરાતી સુગમ ગીતો અને ત્યારબાદ 3 વાગે સખી સહેલી.

સાંજે 4 વાગે પીટારા કાર્યક્રમમાં સાંભળશો આજે સેહતનામા. પાંચ વાગે સરગમ કાર્યક્રમમાં 90s બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો સાંભળશો. 5:30 સુરીલી સાંજમાં ગુજરાતી ફિલ્મી અથવા તો ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું.

રાત્રિના 8 વાગે સાંભળશો કાર્યક્રમ હવા મહેલ. 8:15 નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. આપકે લીએ 9:30 ફિલ્મ સંગીત. રાત્રિના 10 વાગે સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાય રાત. તો મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર.

96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ બરાબર 10 વાગે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ અને ઇંધણના ભાવમાં ઘટાડાના પગલે વૈશ્વિક બજારોમાં તેજી. ભારતીય શેરબજારનો સેન્સેક્સ 290, જ્યારે નિફ્ટીમાં 90 અંકોનો પ્રારંભિક ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રપ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા NAFED ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરી. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ

વેચાણની છૂટ આપી. દોહામાં ભારતીય દૂતાવાસે રવિવારે રાત્રે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં આગ દુર્ઘટના બાદ પોલીસે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધી 4ની ધરપકડ કરી. વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગાંધીનગરના અડાલજ ખાતેથી ઉપસ્થિતિ. મોડી રાત સુધી બેઠક યોજાયેલી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગોને કાર્યવાહી માટે મોકલાઈ. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન. અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. અને જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો
1: આપકી બાતે આપકી આવાજ હેલો આકાશવાણી આપકી પસંદ આપકા અંદાજ
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો
4: નમસ્કાર મિત્રો, હેલો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના સફરમાં આપની સાથે આપની હમસફર હું છું ઈશિતા. સ્વાગત કરું છું આપનું અને હાજર છું આપની પસંદગીના ગીતો અને વાતો સાથે. મિત્રો, આપણે સૌ કાગડોળે વરસાદની રાહ જોઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હવે તો મેઘરાજા મહેર કરે તો સારું. 21 જૂન એટલે કે આ રવિવારે વિશ્વ યોગ દિવસ હતો અને આપણે તેની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી. તો આવો શરૂ કરીએ આજનો કાર્યક્રમ વાતો અને ગીતોના સિલસિલા સાથે. હેલો હેલો
5: હેલો હેલો
4: હા જી,
5: કેમ છો?
4: બસ મજામાં. કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો?
5: બરકતભાઈ, વાંકાનેર.
4: વાંકાનેર થી બરકતભાઈ, શું કરો છો આપ?
5: અત્યારે તો નિવૃત્ત છું. પેલા હું કોન્ટ્રાક્ટર હતો.
4: હાલમાં શું કરો છો?
5: હાલમાં બસ પ્રભુ ભજન.
4: નિવૃત્ત જીવનનો આનંદ લો છો? રેડિયો સાંભળો છો?
5: રેડિયો ડેઇલી 1966 થી.
4: એમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
5: વધારે તો સવારમાં જે આપણું રેડિયો સ્ટેશન ખુલે અને એનું જે સંગીત આવે એ બહુ મજા આવતી. અને પછી એક ને વિશે સમાચાર ને જય જવાનો માટેનો કાર્યક્રમ એ ટાઈમ હોય સાંભળવાનો. અને રાતે પછી પેલા ઓલું સવિને નિવેદન આવતું ને ઓલા નાટક આવતા ને એ બધું. ને અત્યારે વિવિધ ભારતી કાર્યક્રમ આવે છે એ સાંભળું.
4: તો સમાચાર તમે સાંભળો છો તો તમને ખબર રહેતી હશે કે હમણાં આપણે 21 જૂને રવિવારે વિશ્વ યોગ દિવસ ઉજવ્યો. હા, તો એના વિશે તમે કઈ જાણો છો? યોગ શું છે?
5: મારો અનુભવ કહું તો ગઈકાલે અમારું જે મંદિર છે ને, અમારું જમાતખાનું, અમે બધા એકઠા થયા હતા સવારે 6 વાગે અને એક્સરસાઇઝ કરી અને દોડ લગાવી. બધા મહિલા અને પુરુષો ભેરા થઈ અને પછી આ યોગ વિશે પોતપોતાના મંતવ્યો જે હતા એ બધાને બધાએ રજૂ કર્યા. અને જીવનમાં જો સુખરૂપ જીવવું હોય થોડો થોડો યોગ કાયમ માટે ચાલુ રાખવો જોઈએ અને ચાલવાનું ચાલુ રાખવું જોઈએ.
4: યોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે. બરાબર.
5: મને લગભગ 70 વર્ષ થઈ ગયા.
4: તો બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
5: મને આજે તલાશનું આજ તો ચુનેલી રાતમાં એ ગીત સાંભળવું છે.
4: તો આવો સંભળાવીએ તમને તમારી પસંદનું આ ગીત.

0: હેલો હેલો,
1: હા, હેલો હેલો, કેમ છો બેન?
0: બસ મજામાં. કોણ બોલો છો ને ક્યાંથી બોલો
1: મેં
0: છો?
1: કચ્છ જિલ્લાના નવા અંજારથી વાત કરું છું બેન.
0: હા જી, શું નામ આપનું?
1: અબ્દુલ કાદર ખત્રી.
0: શું કરો છો આપ?
1: બસ, અમારે તો આ હસ્તકલાનું જ કામ છે, અને અમારી કચ્છમાં તો તમને ખ્યાલ જ છે કે સોડી ચપોની હસ્તકલા થાય છે, એવી રીતે ભુજોડીમાં વણાટનું કામ થાય છે. વણકર જે વણાટનું કામ કરે છે, અને આમ જોવા જઈએ તો દરેક દરેક જગ્યાએ હાથ ભરત, મોતી ભરત, એ બધું ઘણું હાથથી કામ થાય છે, અને હાથથી થાય હસ્તકલા. હસ્તકલા આપણે એને કહી શકીએ કે એક દુર્ગમ વિસ્તારમાં, ગામડામાં બેન, જ્યાં કઈ કાંઈ પણ જેને કહેવાય કે પાણી ના પણ સાંસ હોય, ત્યાં બિચારી તોય દોરાથી પોતાની રોજી રોટી મેળવે છે, એ જ સાચી હસ્તકલા છે.
0: હવે એમ કહો કે ત્યાં અત્યારે ઋતુ કેવી છે? વરસાદ છે નથી, શું છે?
1: ના, વરસાદ નથી બેન, વરસાદ નથી અમારે કચ્છમાં, નથી, બિલકુલ નથી.
0: અચ્છા,
1: પણ નથી પડ્યો એમ, જેને કહેવાય કે વાદળા ઘેરાય છે અને હાથકાળી આપીને ચાલ્યા જાય છે. હા, ગરમી છે અને પવન પણ લાગે છે અને તાપે છે, તો પણ તાપ એવો છે ને કે એકદમ બપોરના, એકદમ મધ્ય બપોરના કેવો પડે એવો તાપ પડી રહ્યો.
0: હવે 21મી ના રવિવારે વિશ્વ યોગ દિવસ ગયો, તમને ખબર છે?
1: હા, વિશ્વ યોગ દિવસ સમાપ્ત થઈ ગયો અને ઘણા લોકોએ ભાગ લીધો, અને એનો કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું દરેક દરેક જગ્યાએ. અંજાર, અમારા અંજાર શહેરમાં ટાઉન હોલ છે ને, મોટી જગ્યા વિસ્તાર,
0: અને
1: લોકો ભેગા થયા અને બધું એને જેને કહેવાય ને કે સારો એવો પ્રતિસાદ મળ્યો, અને લોકો યોગને હજી પણ સમજે, શરીર નિરોગી રહે છે અને દરરોજ કરવું જોઈએ, એક દિવસ માટે નહીં, દરરોજ નિયમિત યોગ કરવું જોઈએ. આપણે માંદગીથી, દવાથી બધી રીતે બચી શકીએ, બરાબર ને?
0: કયું ગીત સાંભળશો?
1: આજે લતા મંગેશકરના અવાજમાં કોઈ પસંદગી આવી હોય તો એમાંથી વગાડી દેજો, બીજાની સાથે કોઈ પણ, એમ જૂના કલાકાર મુકેશ છે અને મોહમ્મદ, જે પણ હોય તેના આપણો જોઈન્ટ કરી દેજો ગીત, બરાબર ને? તો શું બહુજન હિતાય અને બહુજન સુખાય, આપણો એક જ ગીતમાં બે મિત્રોને સમાવેશ મળી શકે તો એક, હજી એક મિત્રને ન્યાય મળી શકે એવું મારી ભાવના છે, શ્રોતા મિત્રો પ્રત્યે ભાવના છે, અને આકાશવાણીનો સમય બચાવવો એ પણ મારી ભાવના છે, બરાબર ને?
0: તો સંભળાવીએ તમને તમારી પસંદનું ગીત. હેલો હેલો,
2: હું કચ્છ અંજારથી અલીભાઈ ખત્રી વાત કરું છું, બરાબર?
0: શું કરો છો આપ?
2: અમે ખત્રી કામ કરીએ બેન.
0: અચ્છા,
2: કલર
0: કેવા પ્રકારનું કામ છે તમારું?
2: કામ અમારું કોટન નું હોય, અને મોડલ શિફ્ટ ની જે સાડીઓ આવે છે, ટીસુ પલ્લી વાળી, એ પણ ડાઈન કરવાની હોય, અને કોટન નું કપડું પણ હોય, એ કલર કરવાનો હોય.
0: હવે તમને કઈ ખબર છે વિશ્વ યોગ દિવસ ઉપર કઈ કહી શકો?
2: હા, વિશ્વ યોગ દિવસ હમણાં જ 21 તારીખ ના હતો. હા, તો ના કરવું જોઈએ, યોગ તો બહુ સારી વસ્તુ છે શરીર માટે, તો એમાં તંદુરસ્તી જળવાઈ રહે આપણા શરીરની.
0: સારું, બોલો કયું ગીત સાંભળશો?
2: હા, તો આજે બેન ફિલ્મ છે આ પાય બહાર આય, રફી સાહેબ અને લતાજી ગીત ગાયેલ છે, મુજે તેરી મોહબ્બત કા સારા.
0: તો સંભળાવીએ તમારી પસંદનું આ ગીત.

0: હેલો હેલો,
1: હું રોશની વાત કરી રહી છું. મારે ગીત સાંભળવું છે. હું અમદાવાદથી બોલું છું અને હું આર્ટિફિશિયલ જ્વેલરીનો કામ કરું. અમે રેડિયો સાંભળીએ છીએ.
0: રેડિયો સાંભળો છો? ખાસ કરીને કયા કાર્યક્રમો સાંભળો છો?
1: એક તો હેલો હેલો કાર્યક્રમ સાંભળું છું, સખી સહેલી સાંભળું છું, સહિયર સાંભળું છું. તો જો ઈશિતાબેન, એક વાત તો હું એ કહેવા માંગીશ કે આ બધા કાર્યક્રમો આપણને દેશ દુનિયાની બધી જ ખબરો આપે છે અને જે રેસીપી હોય એ પણ આપણને મળી જાય કે કોઈક નવું વ્યંજન હોય તો પણ આપણે આમ બનાવતા આપણને આવી જાય કે આ રીતનો આ બનાવવાનો છે. પછી બીજી વાત એવી છે કે પ્રકૃતિ કઈ રીતે કરવી, કઈ રીતે લોન લેવા, આ બધું પણ જાણકારી આપે છે. તો એ બધું પણ બહુ સારા પ્રોગ્રામ છે. તો આ એક પ્રેરણા મળે છે આપણને કે આ રીતે આપણે આમ બધું જોઈએ અને સાંભળીએ તો પછી આપણને એક જાતની પ્રેરણા મળે છે. 21 જૂને આપણે યોગ દિવસ મનાવ્યું, એના વિશે પણ આકાશવાણીએ ઘણી બધી જાણકારીઓ આપી. તો આપણને એમ થાય છે કે બધી કાર્યક્રમો માધ્યમથી આપણને આમ જાણકારી મળે તો પછી આપણને સારું લાગે છે કે આ રેડિયો સાંભળીએ અને આપણે પ્રેરણા લઈએ.
0: હવે બોલો, કયું ગીત સાંભળશો?
1: પતઝડ સાવન બસંત બહાર સિંદૂર પિક્ચર નું એક ગીત મને સંભળાવજો.
0: ચોક્કસ. હા, તો સંભળાવીએ તમને તમારી પસંદનું આ ગીત.

0: લેબોરેટરી ગ્લાસ કાચના સાધનો બનાવીએ છીએ.
1: હા, સમજી ગઈ. પ્રેક્ટિકલ માટે જે ઉપયોગમાં આવે.
0: હા, કાચના જે બી સાધનો લેબોરેટરીમાં વપરાય અમે મેન્યુફેક્ચરિંગ બને એ વટો હારે છે. નાનું કામ છે આપણું.
1: આજે કયું ગીત સાંભળશો?
0: સાંભળાવો છો તો જરૂર આનંદ.
1: ચોક્કસ. તો તમને સંભળાવીએ તમારી પસંદ નું આ ગીત.

0: हेलो हेलो।
1: हाँ नमस्कार जी।
0: नमस्कार, कौन बोलो छो?
1: सतबीर भाई बोलू जो अहमदाबाद सरखेज फतेहपुर फतेहवाड़ी जी।
0: हाँ, શું કરો છો આપ?
1: હું રિટાયરમેન્ટ છું બેન, રેડિયો સાંભળીએ છીએ।
0: રેડિયોમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
1: લગભગ બધા તમને સારા લાગે છે।
0: સમાચારને પણ સાંભળો છો?
1: હા સમાચાર દરેક વાળા મળે। હા અમારી ફેમિલીમાં મારી વાઇફ છે
0: જી,
1: છોકરો છે, પોતરો છે।
0: બરાબર, આપ શું કરતા હતા પહેલા?
1: હા હું ટેલર કામ કરતો હતો બેન,
0: ટેલર કામ કરતા હતા।
1: હા મોતિયાનો થયા પછી બંધ કરી દીધું।
0: તો ત્યારના અને અત્યારનામાં કઈ ફેર લાગે છે તમને?
1: ઘણો ફેર છે બેન।
0: કેવી રીતનો?
1: તે વખતે કામ એટલું હતું ને કે નવરાત નહોતા રહેતા, અમે રેડીમેડ વધી ગયું છે, રેડીમેડ વધી ગયું એટલે 50% ફેર પડી ગયો।
0: કયું ગીત સાંભળશો બોલો?
1: ગોપી પિક્ચર નું સુખ કે સબ સાથી આપી દો ને।
0: તો ચાલો તમને સંભળાવીએ તમારી પસંદનું ગીત।

0: હેલો હેલો,
1: જાગૃતિ હોય શું સેટેલાઇટ?
0: સેટેલાઇટ થી શું કરો છો જાગૃતિ બેન? તમે
1: હાઉસવાઇફ છો
0: જાગૃતિ બેન? 21 જૂન રવિવારે આપણે વિશ્વ યોગ દિવસ ઉજવ્યો, એના વિશે તમે શું જાણો છો?
1: યોગ હંમેશા કરવું જોઈએ.
0: તમે પોતે કરો છો?
1: હા, અમે અમારું ગ્રુપ છે આખું. અમે લોકો દરરોજ અમારે શું સવારે કોઈને કોઈ લેડીઝ ના ટાઈમ ના હોય એટલે અમે લોકો બધા 4 વાગે ફરી પણ.
0: બરાબર છે, તો શું કરો છો ખાસ?
1: બધા યોગા કરીએ, બધા બધી એક કસરત આવે, હાથની ને પગની બધી કસરત હોય, પછી 1.5 કલાક જેવું પ્રાણાયામ હોય.
0: બરાબર.
1: કપાલભાતિ છે, ભસ્ત્રિકા છે, લોમ અનુલોમ છે,
0: અનુલોમ વિલોમ. એના પછી તમને શું પરિણામ દેખાય છે એ પણ ખાસ કહો મારા દર્શકોને.
1: તમારું આખું એકદમ આખું તમારું ચેન્જ થઈ જાય.
0: કઈ રીતે?
1: તમારા હેલ્થ વાઇઝ તમારું શરીરમાં થોડા હેલ્ધી પણ રહેવાય, મને મનને શાંતિ પણ.
0: એ સિવાય મન મજબૂત બને, તમે વધારે પોઝિટિવ વિચાર કરતા થઈ જાઓ, એ બધા ફાયદા ખરા?
1: એ જ ને, જોડે જોડે સંગીત પણ.
0: યોગા કરતા રહેજો અને આજુબાજુ પણ જે યોગા ન કરતા હોય એ દરેક વ્યક્તિને કહેતા રહેજો યોગાના ફાયદા. બરાબર. તો બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
1: બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ.
0: હા, હસીના માન જાયેગી ફિલ્મનું આ ગીત છે. તમને સંભળાવીએ તમારી પસંદનું ગીત.

0: હેલો હેલો,
1: હા જી નમસ્કાર.
0: નમસ્કાર, કોણ બોલો છો?
1: હું ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી કિરીટ સોલંકી વાત કરું છું.
0: બોલો બોલો, આપ શું કરો છો?
1: મારું સિલાઈનું કામ કરે છે, ટેલરિંગનું, અને હું અને મારી સાથે છે વિમતી કીર્તિ સોલંકી.
0: તેઓ પણ આપની સાથે જ કામ કરે છે?
1: એટલે એવું ઘરનું કામ, સાડીના ફોલ મૂકવાના છે, એવું બધું કામ એ લોકો ઘરના સંભાળતા હોય. એટલે અમુક પછી અમે લોકો રસોઈ કામમાં એને મદદ કરતા હોય, એટલે અરસ પરસ આવી રીતે જિંદગીનો રથ છે એ હાઈલે રાખે છે. બસ ગીત સાંભળવું છે, ફિલ્મ એકી હી ભૂલનું, અને ગીતના શબ્દો છે હમ તુમસે પ્યાર ન કરતે તો તુમ ક્યા કરો.
0: તો સંભળાવીએ તમને તમારી પસંદનું આ ગીત.
1: ઓકે, થેન્ક યુ.

0: મિત્રો, આપણે તો ઈચ્છીએ કે આપણે સતત વાતો કરતા રહીએ અને વાતો અને ગીતોનો આ અવિરત પ્રવાહ ચાલતો રહે, પણ સમય આપણને તેમ કરતા રોકી રહ્યો છે. આજના આ કાર્યક્રમનો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે, પણ હા, આપ ફોન કરતા રહેજો અને સાંભળતા રહેજો આકાશવાણી, અને અમને આમ જ મળતા રહેજો. તો ફરી મળીશું આવા જ કોઈ કાર્યક્રમ સાથે. અત્યારે આપની રજા લઈશું. ઈશિતાના નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો.
4: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: મિત્રો, હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સ અને નિફટીમાં સામાન્ય વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વેપાર આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમાર, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ થવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. ઇઝરાયેલ અને લેબેનોન શાંતિ વાટાઘાટોનો નવો તબક્કો યોજાશે. અમેરિકાએ ઇરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વર્ષ 2018-19ના સ્કોલરશીપ કૌભાંડના ગુનામાં એક આરોપીની

0: ધરપકડ કરી. ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે ઉર્જા રાજ્યમંત્રીના હસ્તે 93 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અમદાવાદના વાસણા બેરેજના માત્ર 35 દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ થઈ. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ઉદ્દેશથી વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવ અંતર્ગત 44 બાળકોને ઉગારવામાં આવ્યા. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને આગામી 2 દિવસ આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, અત્યારે 11:02 થઈ છે. પ્રસ્તુત છે થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે. મિત્રો, આજની થીમ છે સાથ. સાથ આધારિત ફિલ્મના ગીતો આપણે સાંભળીશું, જેમાં પ્રથમ ગીત આપને સંભળાવીએ ફિલ્મ હમરાઝનું. ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર. ગીતને સંગીતબદ્ધ કર્યું છે રવિએ અને શબ્દો છે શાહી લુધિયાનવીના.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ દિલસે. દિલસે કાર્યક્રમમાં આપને અમે સંભળાવીએ છીએ થીમ આધારિત એટલે કે શીર્ષક આધારિત ગીતો. શ્રોતા મિત્રો, આજે શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. આજે 23 જૂન, સાથે સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ અને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ પણ છે. તો આ બધા દિવસોની આપ સર્વે શ્રોતા મિત્રોને હાર્દિક મંગલકામનાઓ પાઠવીએ છીએ અને આ દરેક દિવસનું જે મહત્વ છે, ઉદ્દેશ્ય છે, તેને આપણે પાર પાડીએ એવી મંગલકામનાઓ સાથે કાર્યક્રમમાં આજ જે શીર્ષક લીધું છે તે છે સાત. શ્રોતા મિત્રો, જ્યારે સાથ હોય સાચો તો સફર સહેલી બની જાય છે. જીવનમાં સાથ પ્રેમનો હોય તો દરેક ક્ષણ ઉજળી લાગે. સાથ એ એવો દીવો છે જે અંધકારમાં પણ પ્રકાશ આપે છે. સાથ તારો મળ્યો છે ત્યારથી રસ્તાઓ પણ હવે સરળ લાગે છે. એકલો હતો જ્યાં સુધી હું, હવે દરેક પળ પણ સુંદર લાગે છે. શ્રોતા મિત્રો, સાથ શબ્દ આધારિત ફિલ્મના ગીતો આપ સાંભળી રહ્યા છો દિલસે કાર્યક્રમમાં. હવે આપને સંભળાવીએ તુમસે અચ્છા કોન હૈ. આ ફિલ્મ મોહમ્મદ રફીનું ગાયેલ આ ગીત, શંકર જયકિશનનું સંગીત અને શબ્દરચના હસરત જયપુરીની.

શ્રોતા મિત્રો, સાથ વગરનું જીવન રણ જેવું, સાથ સાથેનું જીવન વસંત જેવું. સુખમાં તો બધા સાથ આપે, પણ દુઃખમાં જે ઊભા રહે ને એ જ પોતાના. સંબંધોની સાચી ઓળખ સાથ નિભાવવામાં છે. હાથ પકડીને ચાલે જે જીવનભર, એ જ સંબંધનું સાચું નામ છે. સુખ દુઃખમાં ન છોડે જે કદી,

એ જ સાથનો અસલી જામ છે. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ હમ દોનો ફિલ્મનું મોહમ્મદ રફીનું ગાયેલ આ ગીત. જાવેદ અખ્તરની શબ્દરચના, સાહિલ લુધિયાનવીની શબ્દરચના અને સંગીત જયદેવનું.

કાંટાઓ પણ ફૂલ લાગે, સાથ વગર ફૂલો પણ વેરાન લાગે. જીવનની આ લાંબી સફરમાં સાચો સાથી જ ભગવાન લાગે. સાથ તારો એવો મળ્યો, સાથ તારો એવો મળ્યો કે દરેક પળ યાદગાર બની ગઈ. જીવનની સૂની રાહો પણ ખુશીઓની બહાર બની ગઈ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શ્રોતા મિત્રો, આ વિજ્ઞાપન પહેલા આપને અમે સંભળાવ્યું વાપસ ફિલ્મનું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ગીત લક્ષ્મીકાંત.

0: પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના હતી મજરૂહ સુલતાનપુરીની. શ્રોતા મિત્રો, સાથ એ શબ્દ નાનો છે પરંતુ તેનો અર્થ આખા જીવન જેટલો મોટો છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં સાથ આપોઆપ જન્મે છે. સાથ આપવો સરળ છે, સાથ આપવો સરળ છે પરંતુ સાથ નિભાવવો એ મહાનતા છે. સાથ જો સાચો હોય તો રસ્તા પણ ગીત બની જાય, દુઃખના વાદળો વચ્ચે ખુશીઓની પ્રીત બની જાય. જીવનની સફરમાં એક જ ખ્વાહિશ રાખજો, સાથ આપનાર નહીં, સાથ નિભાવનાર રાખજો. આવો હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને આજ વિષય આ શબ્દ પર મીરા સાયા ફિલ્મનું લતા મંગેશકરનું ગાયેલ ગીત સાંભળીશું. મદન મોહનનું સંગીત અને શબ્દરચના રાજા મહેંદી અલી ખાની.
1: બડા પુરદર્દ ગાના હૈ યે, ઇસકી રચના ભી બડી મુશ્કિલ સે કી મૈને. સમજ મે નહીં આતા થા કે ઇસ ગાને કે લિયે કૌન સા રાગ ચુનું. એક દિન સોચતે સોચતે અચાનક મુજે ખ્યાલ આયા કે ઇસ ગાને કે લિયે સિર્ફ નંદ રાગ હી મુનાસિબ હોગા. લતા મંગેશકર ઓર ડાયરેક્ટર રાજ ખોસલા મેરે પાસ હી બેઠે થે. ઉન્હોને ભી કહા કે હા બિલકુલ ઠીક હૈ, યે ઇસી રાગ મે અચ્છા બનેગા. બસ ફિર ક્યા થા, રોશની દિખાઈ દેને લગી, ગાના સુરો મે ઢલને લગા.

શ્રોતા મિત્રો, સાથ પ્રેમને મજબૂત બનાવે છે, સાથ વિશ્વાસને જન્મ આપે છે, સાથ સંબંધોને જીવંત રાખે છે અને સાથ જીવનને અર્થ આપે છે, સાથ ખુશીઓને બમણી અને દુઃખને અડધો કરી દે છે. તો આજે કાર્યક્રમ આટલે સુધી. દિલ સે કાર્યક્રમમાં આજે આપને અમે સંભળાવ્યા સાથ શીર્ષક પર ગીતો. તો રૂપલને રજા આપશો. નમસ્કાર.

96.7 એફએમ પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. આજના કાર્યક્રમમાં આપને સંભળાવીશું જૂના ફિલ્મી ગીતો, ફિલ્મના ગીતો, અને આ કાર્યક્રમમાં આપને સાંભળવા મળશે વિવિધ ભારતીના જે ખજાનામાંથી આપને હંમેશા સાંભળ

સાંભળવા ગમે છે અને આપ જેની રાહ જુઓ છો એવા જૂના ગીતો, તો સૌપ્રથમ આપને સંભળાવીએ મિલન ફિલ્મનું મુકેશ, લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં ગવાયેલા ગીત. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના છે આનંદ બક્ષીની.

ફિલ્મના ગીતો અને આ કાર્યક્રમમાં આપને સાંભળવા મળશે વિવિધ ભારતીના જે ખજાનામાંથી આપને હંમેશા સાંભળવા ગમે છે અને આપ જેની રાહ જુઓ છો એવા જૂના ગીતો. તો સૌપ્રથમ આપને સંભળાવીએ મિલન ફિલ્મનું મુકેશ, લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં ગવાયેલા ગીત. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના છે આનંદ પક્ષીની.

0: શ્રોતા મિત્રો, કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ હવે મર્યાદા ફિલ્મનું ગીત આપને સંભળાવીએ. કલ્યાણજી આનંદજીનું સંગીત અને શબ્દરચના આનંદ બક્ષીની.
1: ચુપકે સે દિલ દે દે
2: નહીં તે
1: નહીં તે

આપકી પરછાઈયા. આવો હવે સાંભળીએ આ ફિલ્મનું મોહમ્મદ રફીનું ગાયેલ આ ગીત. રાજા મહેંદી અલી ખાનની શબ્દરચના અને સંગીત મદન મોહનનું.

0: हम दोनों फिल्म नो आशा भोसले अने मोहम्मद रफी नु गायल गीत आप सांभळी रह्या हता। जयदेव नो संगीत अने शब्द रचना साहिल लुधियानवीनी। आ गीत साथे हवे आजनो तरन्नुम कार्यक्रम समाप्त करवानी रूपलने रजा आपो। नमस्कार। 96.7 FM पर आज विविध भारती नो अमदावाद केन्द्र बराबर 12 वागे सांभळशो FM न्यूज हेडलाइन्स।
1: नमस्कार, प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે। કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં ઈડીના ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડા। દેશમાં 5 લાખથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો। અમેરિકાના યજમાન પદે વોશિંગ્ટનમાં ઇઝરાયેલ અને લેબેનોનના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો યોજાશે। અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ। આજથી રાજ્યમાં 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા માટે અગરિયા વિસ્તારમાં સ્કૂલ ઓન વ્હીલ્સ બસનો શુભારંભ કર્યો। કચ્છના નાનારણમાં આવેલા ઘુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ રહેશે। રાજપીપળા કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજે બિહાર, અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, તેલંગાણા, કેરળ અને દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી। ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1થી, જ્યારે નોર્વેએ ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2થી પરાજય આપ્યો। અને હોકીમાં ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે। હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે. હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. હમણાં બપોરે 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 વાગે સુરીલા સફર.

0: ત્રિવેણી કાર્યક્રમ બપોરે 2 વાગે 2:35 ગુજરાતી ગીતો જેમાં સુગમ સંગીત આપ સાંભળશો. બપોરે 3 વાગે સખી સહેલી, સાંજે 4 વાગે પિટારા અંતર્ગત સેહતનામા આપ સાંભળી શકશો. સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમ જેમાં 90ની સાલના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ જેમાં ગુજરાતી ફિલ્મી અથવા ગેરફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. જૂના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફરમાં સાંજે 6 વાગે. 7 વાગે જયમાલા. 8 વાગે હવા મહેલ. 8:15 ચિત્રલોક. 9 વાગે આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10 વાગે આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી રૂપરેખા હવે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની. શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 5:05 આપને સંભળાવીશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ યાદો કી મહેફિલ.
1: રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન, યાદો કી મહેફિલ, યે કાર્યક્રમ આપ સુનેંગે બસ કુછ હી પલો મેં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે
4: ઈઝી
5: ફસાણો.
6: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રપ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રપ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટમાં સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે.
1: પિછલે 12 વર્ષો કે જો ભી સિદ્ધિયાં દેશની રહી હૈ ઉનકે મૂળ મેં રાષ્ટ્ર પ્રથમ કી ભાવના હી કેન્દ્રમાં હૈ. સ્વચ્છ ભારત અભિયાન સે લેકર મેક ઇન ઇન્ડિયા, ખાદી ખરીદને પર જોર, સ્થાનીય વસ્તુએ ખરીદને પર જોર, યે સારે ઇનિશિયેટિવ ઇસલિયે સફલ હુએ ક્યોંકિ દેશ કી જનતા ને દેશ કો સબસે ઉપર રખતે હુએ અપના કર્તવ્ય નિભાયા.
0: તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1: 2014માં કરીબ 28 લાખ લોકો હર રોજ મેટ્રો સે સફર કરતે થે. આજ કરીબ 1 કરોડ 28 લાખ લોક હર રોજ મેટ્રો સે સફર કર રહે. અબ વંદે ભારત, નમો ભારત ઓર અમૃત ભારત જેસી અચ્છી સડકો, અચ્છે હાઈવે સે સમય તો બચી રહા હૈ. ગાડીઓ કી મેન્ટેનન્સ પર હોને વાલા ખર્ચા ભી કમ હુઆ હૈ. બીતે વર્ષો મેં એરપોર્ટ કી સંખ્યા ડબલ હુઈ હૈ. ઇસે કઈ છોટે છોટે શહેરો મેં ભી મિડલ ક્લાસ કો હવાઈ યાત્રા કી સુવિધા.

0: પહેલી વાર મિલી હૈ.
1: શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારત અભૂતપૂર્વ તકના સમયગાળામાં પ્રવેશી રહ્યું છે. તેમણે દેશના યુવાનો, ઉદ્યોગ સાહસિકો, નવીનતાઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી તકોનો લાભ લેવા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
2: इस वर्ष केंद्र सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. आज राष्ट्रपति 65 विशिष्ट हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित करेंगी. इनमें टेनिस के दिग्गज विजय अमृतराज, अभिनेता में मूती, गायिका अलका याग्निक और भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा जैसी प्रमुख हस्तियां शामिल हैं. पद्म पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, सामाजिक कार्य, विज्ञान, लोक प्रशासन तथा व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान को मान्यता देने के लिए प्रदान किए जाते हैं. सौम्य ચરણ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે નવા સુરક્ષા જોખમો અને પડકારોથી વાકેફ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે બિનપરંપરાગત જોખમો રાષ્ટ્રીય સરહદ પાર કરી ગયા છે. તેમણે નવીન વિક્ષેપકારક તકનીકો, આતંકવાદના વધુ છુપાયેલા પ્રકારો, સાયબર જોખમો વધુને વધુ ડિજિટાઇઝ્ડ થઈ રહ્યા હોવા પર ભાર મૂક્યો હતો. 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન ચર્ચાઓ બિનપરંપરાગત સુરક્ષા પડકારો પર કેન્દ્રિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમારો, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ બનવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. એક લેખમાં તેમણે કહ્યું કે 15મી જુલાઈથી અમલમાં આવનાર આ કરાર બ્રિટનમાં ભારતીય માલસામાન માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક બજાર પહોંચ પ્રદાન કરશે. 99% ટેરિફ સમાપ્ત થઈ જશે અને નિકાસમાં વધારો થશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી શ્રી કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જીઓ ગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ ભાગીદારી સતત વધી રહી છે અને પ્રસ્તાવિત વેચાણ પૂર્ણ થવાના આરે છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે લેઇલોન વોઇફેઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મણિપુર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને સેનાના કર્મચારીઓ સામેલ હતા. 3 દિવસ સુધી ચાલેલા તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા 17 બંદૂક અને AK-47 રાઇફલ સહિત 40 હથિયારો જપ્ત કરાયા હતા. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીએ નિર્ભયતાથી દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની અતૂટ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ને ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ED એ જણાવ્યું કે આ કાર્યવાહી CBI દ્વારા 2017માં નોંધાયેલી FIR પર આધારિત છે. પોલીસે 2021માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ છે. દેશના આરોગ્ય અધિકારીએ 267 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કુલ 371 દર્દીઓ

0: દર્દીઓ ક્વોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યારે 112 લોકો સ્વસ્થ થયા હતા. રવિવારે કુલ 202 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 60 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. એકંદરે મૃત્યુદર 25.5% હતો. પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટમ ટેકનોલોજીમાં અમેરિકાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી 2 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ઓર્ડર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ગણતરી કરવા સક્ષમ ક્વોન્ટમ કમ્પ્યુટર વિકસાવવા માટેનો રાષ્ટ્રીય પ્રયાસ છે. તેનો હેતુ આગામી 5 વર્ષમાં ક્વોન્ટમ સક્ષમ સેન્સર અને નેટવર્ક્સને આગળ વધારવાનો છે. બીજો ઓર્ડર ફેડરલ એજન્સીઓને 2031 સુધીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં પરિવર્તિત કરશે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1 પરાજય આપ્યો. અન્ય એક મેચમાં નોર્વેએ આજે ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2 હરાવ્યું. ફ્રાન્સે આજે ગ્રુપ આઈના મુકાબલામાં ઇરાકને 3-0 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન આર્જેન્ટિનાએ ગઈરાત્રે ઓસ્ટ્રિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મેળવ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 2 ગોલ કર્યા હતા. તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન $US પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, ગુજરાતીમાં સમાચારો બાદ હવે જઈશું ફરી એક વખત મુંબઈ કેન્દ્ર તરફ અને સાંભળીશું સુરેલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: મિનટ બારિશ હુઈ ઓર અબ ધૂપ હૈ. અચ્છા, મેં એક શ્રોતા લિખતે હૈ કે રાજા મહારાજાઓ ઓર સંભ્રાંત લોગોં કો ધૂપ સે બચાને કે લિયે કુછ વિશેષ રંગ બિરંગી છત્રિયાં લેકર લોગ સાથ ચલતે હૈ. બિલકુલ સહી કહા. એક શ્રોતા ને લિખા હૈ કે હમારે યહાં તો અભી બારિશ થોડી સી બૂંદે આઈ હૈ, દેખતે હૈ હમારે શહેર મેં કબ કબ ભીગતા હૈ તેજ બારિશ મેં. બિલકુલ ભીગેગા, થોડા સા ઉમીદ રખીએ ઓર બતાઈએ અપને શહેર કે બારે મેં કે આપ કૌન સે શહેર સે લિખ રહે હૈ ઓર વહાં બારિશ હુઈ કે નહીં, ઓર છત્રી સે જુડી કુછ યાદે આપકો લિખની હૈ કે આપકે જીવન મેં છત્રી કા ક્યા યોગદાન રહા હૈ ઓર કૌન સે ગીત હૈ વો જો આપકો પસંદ હૈ ઉનકે બારે મેં હમે બતાઈએ, અચ્છા લગેગા. એક શ્રોતા લિખતે હૈ કે બારિશ ઓર પ્રણય કા મોહક રિશ્તા સદીઓ સે ચલા આયા હૈ. મહાકવિ કાલિદાસ કે મેઘદૂત ઇસ ખંડ કાવ્ય મેં ભી યે નાતા દિખાઈ દેતા હૈ. ક્યા બાત હૈ, હિન્દી ફિલ્મો મેં ભી બરસાત ઓર અનુરાગ ભરા શૃંગાર હમેશા દિખાઈ દેતા હૈ જો યુવા દિલો કો બેસુદ બના દેતા હૈ ઓર આત્મિક આનંદ દેતા હૈ. બહુ સુંદર લિખા હૈ આપને. ઓર વહીં એક શ્રોતા લિખતે હૈ કે છાતા ઓર પ્યાર કા નાતા દિખાને વાલે બહુ સારે ગીત હૈ. બિલકુલ, હમને આપકે ગીત પઢે દેખે હૈ ઓર બહુ સારે ગીત હમારે ગીતો સે મિલ રહે હૈ. બધાઈયાં આપકો બહુત બહુત. વહીં એક શ્રોતા લિખતે હૈ કે આપ હી હૈ જો બિના ઇબારત કે સુરીલા સફર પ્રસ્તુત કર રહી હૈ, જબકિ બાકી લોગ અભી ભી ઇબારત કા સહારા લે રહે હૈ, જબકિ બિના ઇબારત કે કાર્યક્રમ કા આનંદ કઈ ગુના બઢ જાતા હૈ.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણ

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની પ્રતિબદ્ધતાની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે.
1: પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37 ટકા એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોત. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100 એ 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1% પણ ઓછો થયો છે.
0: કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને સંચાલક મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજીને શૈક્ષણિક ગુણવત્તા બાબતે પરામર્શ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આમ કહ્યું હતું. તેમણે વાલીઓને SMC માધ્યમથી શાળાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરની સેક્ટર 24 પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે બાળક ભણી ગણીને આગળ વધે તેના માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.
2: ગુરુજનો શિક્ષકો જે પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળાઓ સ્કૂલ વ્યવસ્થાઓ પાણીની સુવિધાઓ આ બધી વ્યવસ્થાઓ એ આજે આપણે સરકારી સ્કૂલમાં કલ્પી પણ ન હોય. ગરીબ મધ્યમ વર્ગને શ્રમિકનું બાળક એ ભણે અને એને સમાજને સરકાર એ એકલા અટુલા નથી આ પ્રકારનો ભાવ પણ આ કાર્યક્રમો દ્વારા જોવા મળે છે.
0: રાજ્ય દ્વારા અગરિયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ રણશાળા પહેલ શરૂ કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ ST ડેપો ખાતેથી 28 રણશાળાની બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે ત્યારે

ગુજરાત એસટી દ્વારા અગરીયા વિસ્તારમાં રણશાળા માટે એસટીની વેસ્ટ બસમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે આ 28 રણશાળા બસ આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરીયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. બસમાં 20થી વધુ બાળકો માટે સોલાર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીની વ્યવસ્થા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. અગરીયા પરિવારના બાળકોને આ બસમાં ક્લાસ થકી ભણતર આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો. મોડી રાત્રે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી શ્રી સંઘવીએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને સહકાર પર ચર્ચા કરી. બેઠકમાં અધિકારીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરી આગામી પગલાં નક્કી કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેન્કોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. સાથે જ અગાઉથી ખરીદેલા મોબાઇલ સીમ કાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરી સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચમાં વીજ વિભાગે હાથ ધરેલી વિશેષ ચેકિંગ ડ્રાઈવમાં 25 ગેરરીતિઓ ઝડપીને સંબંધિત ગ્રાહકોને 36 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. ઝુંબેશ દરમિયાન કુલ 1116 વીજ કનેક્શનની તપાસ કરાઈ હતી. વીજ વિભાગની 22 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદેલાવ, ચાવજ અને હલદરવા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વીજ ચોરી, ગેરકાયદેસર જોડાણ અને નિયમ વિરુદ્ધ વીજ વપરાશના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન છે. આજના કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ સોલી કાપડિયાના સ્વરમાં ગવાયેલ આ રચના.

0: ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સુગમ સંગીત આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી 96.7 FM પર. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ નીનો મજુમદારની આ સંગીત રચના. ગઝલ અને ગીતો આ આલ્બમથી સાંભળીએ મન્નાડીના સ્વરમાં ગવાયેલ આ રચના.

0: લગન. બેટા દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: બેટા દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: કાર્યક્રમ સુગમ સંગીત આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. આવો હવે આપને સંભળાવીએ દિલીપ ધોળકિયાની આ સંગીત રચના, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ.

0: ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ નિરૂપમા શેઠના સ્વરમાં ગવાયેલ આંખે કંકુના સૂરજ આથમ્યા. આ આલ્બમથી અજીત શેઠની આ સંગીત રચના.

0: નિરૂપમા શેઠના સ્વરમાં ગવાયેલ આ રચના આપ સાંભળી રહ્યા હતા અજીત શેઠની. આમાં સ્વરાંકન હતું અને આ ગીત સાથે હવે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.

કાર્યક્રમ સરગમનો કાર્યક્રમ સરગમની સાથે હું ધ્યાની વ્યાસ આપનું હાર્દિક અભિવાદન કરું છું. સાંજના પથરાય છે ઓળા અને અહીં યાદ તારી. સાંજના પથરાય છે ઓળા અને અહીં યાદ તારી. રાત રાણી લથબથી મહેક્યાની યાદ આવી તારી. તો આવો સાંભળીએ સરગમ કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ.

પ્રેમ એ ભૂલ, ભૂલ કબૂલ, શું કરી ગયા દિલને એમના ઇશારાઓ, મેઘચાપ જાણે કે રંગના ફુવારાઓ.

ફૂલ ઓર કાંટે ફિલ્મની આ રચના હતી. સ્વર અનુરાધા પોડવાલ અને કુમાર સાનુ, સંગીતકાર નદીમ શ્રવણ, ગીતકાર સમીર.

ફિલ્મ કહોના પ્યાર હૈની આ રચના હતી. સ્વર ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક, સંગીતકાર રાજેશ રોશન, ગીતકાર ઇબ્રાહિમ અશ્ક.

0: સાથીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: बेटा, दाल में मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लगे?
4: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए.
3: बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए. अने एटले ज आ चार रंग याद राखजे. लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे ने. एकदम सिंपल.
5: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી 96.7 FM. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, ધ્યાની વ્યાસની સાથે.

આ રચના હતી પારકી તાપણ ફિલ્મની, સ્વર આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર, સંગીતકાર ગૌરાંગ વ્યાસ, ગીતકાર અવિનાશ વ્યાસ.

0: અને ઉષા મંગેશકર, સંગીતકાર સુરેશ કુમાર, ગીતકાર ધીરજ દ્વારા ફિલ્મ હતી કર્યાવર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
5: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આપો જાદરો ફિલ્મની આ રચના, સ્વર હતો પ્રફુલ્લ દવે અને આશા ભોંસલે, સંગીતકાર તથા ગીતકાર અવિનાશ વ્યાસ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ભાથીજી મહારાજ ફિલ્મની આ રચના હતી. સ્વર ઉષા મંગેશકર અને સાથીદારો સંગીતકાર મહેશ નરેશ, ગીતકાર કાંતિ અશોક. તો આ સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત કરીશું. નમસ્કાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારી મિત્ર અને હોસ્ટ ધ્યાની વ્યાસ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે

શાન ફિલ્મની આ રચનામાં સ્વર હતો મોહમ્મદ રફી, કિશોર કુમાર, આશા ભોંસલે અને ઉષા મંગેશકર, સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી. અને હવે સાંભળીએ ખુદ્દાર ફિલ્મની આ રચના લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં, સંગીતકાર રાજેશ રોશન, ગીતકાર મહેન્દ્ર મજરૂ સુલતાનપુરી.

0: અને હવે કાર્યક્રમમાં એક નાનકડો વિરામ, ત્યારબાદ કાર્યક્રમનો શેષ ભાગ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: મિત્રો, હિન્દીમાં એક પંક્તિ યાદ આવી. દોલત નહીં, શોહરત નહીં, બસ ઇતના સા અરમાન હૈ. મુશ્કિલ વક્ત મેં જો સાથ ખડા હૈ, વહી સચ્ચા યાર હૈ. તો આવો સાંભળીએ ફિલ્મ સાહેબની આ રચના. સંગીતકાર બપ્પી લહેરી, એસ જાનકી અને બપ્પી લહેરીનો સ્વર.

શહેનશાહ ફિલ્મની આ રચનામાં સ્વર હતો કિશોર કુમાર અને સાથીદારોનો, સંગીતકાર અમર ઉત્પલ.

શ્રોતા મિત્રો, નજર પણ કેવા અવનવા રૂપો ધરે છે, નહીં? ક્યારેક આગ, ક્યારેક બાગ, ક્યારેક શબનમ તો ક્યારેક ગ્રીષ્મ.

0: નથી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

ફિલ્મ શરાબી, સ્વર કિશોર કુમાર તથા સાથીદારોનું, સંગીતકાર બપ્પી લહેરી, ગીતકાર અંજાન.

ફિલ્મ કુરબાનીની આ રચના, સ્વર હતો અમિત કુમાર કંચન તથા સાથીદારોનું, સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર ઇન્દિવર. તો મિત્રો, આ સાથે આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. ધ્યાનીને આપશો રજા. નમસ્કાર.

0: પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
1: फौजी साथियों के इस कार्यक्रम जयमाला में आप सभी साथियों का हार्दिक स्वागत है. आप सभी को हमारा नमन. जय हिंद साथियों. आज मैं हूं आपके साथ आपकी रेडियो दोस्त पूजा नरानिया. लीजिए अब आपको सबसे पहले सुनवा रहे हैं ये देशभक्ति गीत.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્ય.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સૌ ભણે સૌ આગળ વધીની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું, શાળા પ્રવેશોત્સવ અભિયાનના પરિણામે શાળા છોડવાનો દર એટલે કે ડ્રોપ

0: ડ્રોપઆઉટ રેશિયો 37% ઘટીને 1% પણ ઓછો થયો છે. આ 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની 38,400 શાળાઓમાં 28,58,000 જેટલા બાળકોને પ્રવેશ કરાવાશે. મહેસાણાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરમાં નિર્માણાધીન અત્યાધુનિક સંગીત સંગ્રહાલયની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સંગ્રહાલયના વિવિધ ભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ મહત્વાકાંક્ષી સંગીત સંગ્રહાલય વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાનારીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત છે. મુખ્યમંત્રીએ પ્રેરણા સંકુલની પણ આજે મુલાકાત લીધી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. શ્રી પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળ રહેલા મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી. પ્રગતિનો પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં આજે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આ વાત કહી.
1: રાજ્યના લાખો યુવાનો બાળકો જે ભણતર માટે એમનો પહેલો દિવસ એ અતિ વિશ્વાસ જોડે આગળ વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાઇવેટ સ્કૂલમાં તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો, પણ સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તો ખુશ ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે. આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે.
0: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના ગીરગઢડામાં, રીવાબા જાડેજાએ સાબરકાંઠાના પોશીનામાં, આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિનિયાએ જામનગરમાં 135 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા. અમદાવાદમાં ઋષિકેશ પટેલે, ત્યારે મંત્રી દર્શનાબેન વાઘેલાએ સાણંદમાં, તો મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં, તો મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છના અંજર ખાતે પ્રવેશોત્સવમાં ભાગ લીધો. ડાંગના સુબીર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલે, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ ખેડાના ચકલાસી ખાતે, તો ડીસા ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ અને નવસારીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ભરૂચ તાલુકાના 184 અને અંકલેશ્વર તાલુકામાં 183 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે. આ ઉપરાંત વાગરા, જંબુસર, આમોદ, નેત્રંગ, હાંસોડ, ઝઘડિયા અને વાલિયા તાલુકામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું.
2: સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે અને એની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા સર્વાંગી વિકાસ લક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખેડૂતોની સીધી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન નાફેડના હરાજી પોર્ટલનો શુભારંભ કરતાં શ્રી શાહે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવના સંપૂર્ણ લાભ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કઠોળ અને તેલીબિયાની ખરીદી ખેડૂતો પાસેથી સીધી રીતે થવી જોઈએ.
3: आने वाले 2 सालों में सहकारिता मंत्रालय सुनिश्चित करेगा कि दलहन का एक दाना भी एनसीसीएफ और नाफेड में व्यापारियों के माध्यम से ना आए, सीधा किसानों के माध्यम से आए, जिससे मुनाफा पूरा किसानों के पास. हमने इंफ्रास्ट्रक्चर बना दिया है, अब इंफ्रास्ट्रक्चर को नीचे तक पहुंचाना है और उसमें मैं मानता हूं कि नाफेड और एनसीसीएफ ने भी दृढ़ता के साथ शुद्ध तरीके से काम करने की शुरुआत करनी पड़ेगी, तभी जाकर परिणाम मिलेंगे.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની અનેક મહત્વની ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી. આમાં ખેડૂતોના બાળકો માટે નાફેડ કલ્યાણ શિષ્યવૃત્તિ, કઠોળ અને તેલીબિયાના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે દ્રષ્ટિ પોર્ટલ અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને મજબૂત બનાવવા માટે ERP પોર્ટલનો સમાવેશ થાય છે. કતારમાં ગેસ દુર્ઘટના બાદ દક્ષિણ ગુજરાતના 4 યુવકની ભાળ મળી નથી. સુરતનો યુવક સની પટેલ

0: કતારમાં એક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવ્યું છે. દુર્ઘટના સમયે તે રાતપાળીમાં ડ્યુટી પર હાજર હતો. સની જે કંપનીમાં કામ કરતો હતો તેમાં નવસારીના બે યુવકો અને દમણનો એક યુવક પણ સામેલ હતો. આ તમામની સ્થિતિ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે કતારના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એક તકનીકી દુર્ઘટનાથી હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. બેંક ઓફ બરોડા દ્વારા રાજ્યસ્તરીય બેન્કર સમિતિની 189મી બેઠક આજે અમદાવાદ ખાતે યોજાઈ. સમિતિના ગુજરાતના અધ્યક્ષ લાલસિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રના પ્રદર્શનની સમીક્ષા કરાઈ, જેમાં રાજ્યની કુલ થાપણો 14,65,000 કરોડને પાર થઈ ગઈ હોવાનું ધ્યાને આવ્યું, જ્યારે કુલ ધિરાણ 13,40,000 કરોડથી વધુ રહ્યું. રાજ્યનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધીને 91.46% પર પહોંચ્યો. સમિતિ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેની વાર્ષિક ધિરાણ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપવા માટે 29 અને 30 જૂને વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાત યોજાશે. તેના ભાગરૂપે 29 જૂનથી 3 જુલાઈ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શન VGRE પણ યોજાશે. ભાવનગર જિલ્લા ટાસ્કફોર્સ કમિટી દ્વારા 4 સગીર બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયા છે. ભાવનગર શહેરના તળાજા રોડ વિસ્તારમાં આવેલા એક ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલમાં તપાસ હાથ ધરાઈ હતી. સહાયક શ્રમ અધિકારી દ્વારા બાળકોની કાયદેસરની તપાસ તેમજ જરૂરી સંરક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કચ્છને ગોવા સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ થઈ. અદાણી મુંદ્રા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આજે પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટનું સફળ ઉતરાણ થયું. ગોવાથી સ્ટાર એરની ફ્લાઇટ ઉતરતા તેનું વોટર કેનન સલામી સાથે સ્વાગત કરાયું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડના નિયામક જીત અદાણીએ કહ્યું કે આ હવાઈ સેવાની શરૂઆતથી મુંદ્રાના સ્થાનિક વ્યવસાય અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 3 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એચવાડા ગામના બસ સ્ટેશન નજીક આ અકસ્માતની ઘટના બની. રાજ્યમાં 2-3 દિવસોમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
1: યલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે જો ગુજરાત કી જિલ્લા આ રહા હૈ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર સૌરાષ્ટ્ર કચ્છમે અમરેલી ઓર ભાવનગર કે લિયે દિયા ગયા હૈ. બારિશ રહેગા 23 સે લેકર 29 તક, હલકા સે મધ્યમ બરસાત કા સંભાવના રહેગા. એકા દુકા સ્થાનો મે ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર કચ્છ દોનો રીજન કે લિયે પૂર્વાનુમાન દિયા ગયા હૈ. સૌરાષ્ટ્ર કે મેલે મધ્ય સે દક્ષિણ ભાગ કા જો જિલ્લા હૈ, ઇસમે થંડરસ્ટ્રોમ વાર્નિંગ દિયા ગયા હૈ.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાને વિજય મેળવ્યો. દિવસની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું, જ્યારે બીજી મેચમાં ચાઇનીઝ તાઇપેઈ સામે કઝાકિસ્તાને 3-1થી વિજય મેળવ્યો. યજમાન ભારતની ટીમ આજે રાત્રે 9 વાગે બહેરીન સામે મહત્વપૂર્ણ મેચ રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌ ભણે સૌ આગળ વધીને નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થોની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: 21 जून से 12 जुलाई हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर.

આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતી. બરાબર 7 વાગીને 50 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનો એક છે. આ 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે. પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. પત્રકાર પી નારાયણને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મવિભૂષણ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ કેટી થોમસને સમાજસેવા માટે પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ, અભિનેતા મામૂ

0: ટી અને પાર્શ્વ ગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. સરકારે આ વર્ષે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનના નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત ભારતીય વહીવટી સેવાના 2024 બેચના 183 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી. શ્રી મોદીએ યુવા સિવિલ કર્મચારીઓને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ યુવા સંધિ કર્મચારીઓને દ્રઢ નિશ્ચય, નવીનતા અને નાગરિક કેન્દ્રિત શાસન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી. સર્વગ્રાહી સરકારી અભિગમ માટે હાકલ કરતા શ્રી મોદીએ કહ્યું કે અર્થપૂર્ણ અને કાયમી પરિણામો પ્રાપ્ત કરવા માટે વિભાગો વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે. વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું કે ફારસના ખાડી ક્ષેત્રમાં 10 ભારતીય ધ્વજવાળો જહાજો હજુ પણ છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થયા છે. આમાં 3 ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 વિદેશી ધ્વજવાળા એલપીજી કેરિયર, 1 ક્રૂડ ઓઇલ ટેન્કર અને 6 ખાતર કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. તેમણે આશા વ્યક્ત કરી કે બાકીના ભારતીય ધ્વજવાળા જહાજો ટૂંક સમયમાં હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થઈ શકશે. કતારમાં થયેલા વિસ્ફોટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું કે આ ઘટનામાં 12 ભારતીય નાગરિકોની મોત થઈ હતી. તેમણે ઉમેર્યું કે કુલ 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની પરિસ્થિતિ પર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણી અંગે પ્રવક્તાએ કહ્યું કે આવા નિવેદનો પડોશી દેશ દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે ઈરાન, ઇથોપિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. બીજા પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં દેવી દેવતાઓના અપમાન અને વિરોધ પ્રદર્શનના અહેવાલો આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર ઉગ્રવાદીઓને કાબૂમાં રાખશે અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કલમ 370 નાબૂદ થવાથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીના યોગદાને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હીમાં નાફેડના ઓક્શન પોર્ટલના શુભારંભ પ્રસંગે એક સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે 23 જૂન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રીય એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગૃહમંત્રીએ કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ જોગવાઈએ પ્રદેશ માટે એક અલગ બંધારણીય માળખું બનાવ્યું જેમાં તેનું પોતાનું બંધારણ, ધ્વજ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હતા. તેમણે નોંધ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જીએ આ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો હતો અને સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં 2 બંધારણ, 2 ધ્વજ અને 2 પ્રધાનમંત્રી હોઈ શકતા નથી.
1: श्यामा प्रसाद मुखर्जी इस राष्ट्र के बहुत बड़े नेताओं में शुमार होते हैं, जिन्होंने कभी जीवन में कुछ भी प्रसिद्धि के लिए नहीं किया और उनकी बनाई पार्टी भारतीय जनसंघ, जो अब भारतीय जनता पार्टी के नाम से जानी जाती है, गंगा से लेकर बंगाल के गंगा सागर तक ભારતીય જનતા પાર્ટી કા સાથ ઓર મૂઠ જૈસે સેંકડો કાર્યકર્તાઓને 60 સાલ કે અંદર ઇનકી વિચારધારા પર આગે બઢતે બઢતે આ દેશ કો આગે બઢાને કે લિયે પ્રયાસ કિયા હૈ.
0: આ પ્રસંગે ગૃહમંત્રીએ ખેડૂતોની સીધી ભાગીદારીના મજબૂત બનાવવા માટે ખરીદી કામગીરીમાં વચેટિયાની ભૂમિકાને દૂર કરવા હાકલ કરી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની પણ ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી.
2: નાફેડ ને એક પ્રકાર સે મેફિક્સ ડોટ ઇન, દ્રષ્ટિ, ERP ઓર નાફેડ કલ્યાણ, એ 4 પહેલો કી શરૂઆત તો વો ક્રાંતિકારી ઇસલિયે કે નાફેડ જો 2014 મે બંધ હોને કી કગાર પર આ ગયા થા, આજ નાફેડ એ સારી પહેલ કરકર 500 કરોડ કે મુનાફે કે સાથ 30,000 કરોડ કે ટર્નઓવર કે સાથ દેશ કે 74 લાખ કિસાનો કી સેવા.

આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ જમ્મુના અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી હતી. આ કવાયત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSG, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનોએ સંયુક્ત રીતે બેઝ કેમ્પ પરિસરમાં શોધ અને સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના વિદેશમંત્રી બટેત્સગ બટનમુખ અને ઉદ્યોગ અને ખાણકામ મંત્રી ગોંગોર દમદિયાન સાથે મંગોલિયન રિફાઇનરી પ્રોજેક્ટના બાંધકામ સ્થળની મુલાકાત લીધી.

0: શોધ અને સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના વિદેશમંત્રી બટેત્સગ બટનમુખ અને ઉદ્યોગ અને ખાણકામ મંત્રી ગોંગોર દમદિયાન સાથે મંગોલિયન રિફાઇનરી પ્રોજેક્ટના બાંધકામ સ્થળની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને મંગોલિયા મિત્રતા પ્રોજેક્ટ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સામેલ વિવિધ ટીમો સાથેના અમલીકરણ હેઠળના કાર્યોની સ્થિતિની પણ સમીક્ષા કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ આજે સ્નાતક સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી 2026ના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર સીયુઈટી પોર્ટલ પર તેમના સ્કોર કાર્ડ ચકાસી જોઈ શકે છે. એજન્સી અનુસાર આ વર્ષે પ્રવેશ પરીક્ષા માટે 15 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને 11 લાખથી વધુ ઉમેદવારોએ તેમાં હાજરી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા 19 દિવસમાં 13 આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત 321 શહેરોમાં 35 શિફ્ટમાં લેવામાં આવી હતી. ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે જર્મનીના સુહલમાં 2 રજત અને 1 કાંસ્ય સહિત 3 વધુ ચંદ્રક જીત્યા. શિવા નરવાલે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે યુગ પ્રતાપસિંહે રાઠોડે તે જ ઇવેન્ટમાં 1 કાંસ્ય ચંદ્રક જીત્યો, જેનાથી ભારત માટે ડબલ પોડિયમ ફિનિશિંગ સુનિશ્ચિત થયું. ભારતે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં પણ રજત ચંદ્રક મેળવ્યો, જ્યાં શિવા નરવાલ, સંદીપ બિશ્નોઈ અને ચિરાગ શર્માની ત્રિપુટીએ સારું પ્રદર્શન કર્યું અને પોડિયમ પણ પૂર્ણ કર્યું. આ 3 મેડલ સાથે ભારતનો કુલ મેડલ 15 થઈ ગયા છે, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 7 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. નાઇજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં એક સમુદાય પર થયેલા હુમલામાં 20 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે રવિવારે બોકસ પ્રદેશના કાવેલમાં સમુદાયમાં આ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAI નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ NCAR સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત બંને મંત્રાલયો રાષ્ટ્રીય પરિવહન, ગતિશીલતા અને વાજબી આવવા જવાની વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

આપ છો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. આઠને વીસ મિનિટે ચિત્રલોક, રાત્રે નવ વાગે કાર્યક્રમ આપ કે લીએ.

રાત્રે 9:30 ફિલ્મ સંગીત, બરાબર 10 છાયા ગીત, 10:30 પ્રસારણની અંતિમ ભેટ, ઢળતી જાય રાત.

સવારે 9:30 આજ કે ફનકાર, બરાબર 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, સવારે 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

બરાબર 11:02 કાર્યક્રમ દિલસે, 11:30 નો સમય રહેશે કાર્યક્રમ તરન્નુમનો. યાદો કી મહેફિલ બપોરે 12:05, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:00 સુરીલા સફર,

બરાબર બપોરે 3 વાગે સખી સહેલી, બપોરે 4 વાગે કાર્યક્રમ સેલ્યુલોઇડ કે સિતારે. સાંજે 5 વાગે સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 6 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો સફર સુરીલા સફરમાં.

બરાબર 7 વાગે ફોજી જવાનો માટે રજૂ કરીશું જયમાલા. 8:20 ચિત્રલોક. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. બરાબર 10 વાગે છાયાગીત. 10:30 પ્રસારણની અંતિમ ભેટ. ઢલતી જાય રાત. તો દોસ્તો, આ હતી રૂપરેખા હમારા આજના અને કાલના પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની.

0: આ ઉપરાંત દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર કરીશું. સ્થાનિક ગુજરાતીમાં સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચારથી. તો સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 FM પર.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 FM આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક.

ફિલ્મ દિલવાલેની આ રચનામાં સ્વર હતો અરિજીત સિંઘ અને અંતરા મિત્રા, સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

0: નીરજ શ્રીધર અને કવિતા શેઠના સ્વરમાં કોકટેલ ફિલ્મની રચના આપે સાંભળી. સંગીતકાર પ્રીતમ, ગીતકાર ઇરશાદ કામિલ.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી અને હું છું તમારી રેડિયો દોસ્ત ધ્યાની વ્યાસ. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત.

કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ બ્લેકમેલની આ રચના હતી, જેના શબ્દો રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યા હતા અને સંગીત આપ્યું હતું કલ્યાણજી આનંદજીએ.

0: ફિલ્મ હમજોલીનું આ ગીત હતું. સ્વર હતો મોહમ્મદ રફી અને લતા મંગેશકર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

ફિલ્મ હિમાલય કી ગોદ મેનું આ ગીત હતું. સ્વર મુકેશ, સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર આનંદ બક્ષી.

કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં દિલ્હી કા ઠગ ફિલ્મની આ રચના હતી. સંગીત આપ્યું હતું રવિ, ગીતકાર હતા શૈલેન્દ્ર.

0: જિદ્દી ફિલ્મના આ ગીતના શબ્દો લખ્યા હતા હસરત જયપુરી, સંગીતકાર એસ ડી બર્મન, સ્વર હતો લતા મંગેશકર.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: અને હવે સાંભળીએ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ.
2: તો હમ ચલતે હૈ.

0: अच्छा
1: अच्छा
0: अच्छा
1: तो हम
0: तो हम
1: चलते
0: चलते
1: हैं।
2: તો આ સાથે મિત્રો મારે પણ રજા લેવાનો સમય આવી ગયો છે. આપણે આમ જ સંગીતની મહેફિલે સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી ધ્યાનીને આપશો રજા. ત્યાં સુધી સાંભળતા રહો 96.7 FM.

0: for the examination this year. In men's hockey, India registered a thrilling 4-3 victory over arch rivals Pakistan in their opening match of the London leg of the 2025-26 FIH Pro League this evening. India mounted a strong comeback after falling behind in the first quarter, with goals from Abhishek Nain, Neelkant Sharma, Sukhjeet Singh and Rajinder Singh. With this win, India continues its unbeaten record against Pakistan in senior men's hockey, extending back to 2014. The India Meteorological Department, IMD, has issued an orange alert for thunder squall activity with winds speeds likely to reach 60 to 70 kilometers per hour over Delhi, Haryana, Chandigarh and West Uttar Pradesh till tomorrow. And that is the end of this news bulletin.
1: FM 96.7 MHz પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે બરાબર 5:55 અમે આપને આજ મીટર્સ પર ફરીથી મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.